0: સાત સંગ કર્મ રાય કરે સેવા,
1: સાધક સંગ શોભા સુર દેવા,
0: સાત કે સંગ પાપ પલાયન,
1: સાધુ કે સંગ પાપ પલાયન, સાધ સંગ અમૃત ગુણ ગાયન,
0: સાત કે સંગ સર્વ ધન ગમ,
1: નાનક સાધ કે સંગ સફલ જનમ,
0: સાત કે સંગ નહી કશ કાલ,
1: દર્શન ભેટત હોત નિહાલ,
0: સાત કે સંગ કલહત હરે,
1: સાધ કે સંગ કલુખત હરે, સાધ કે સંગ નરક પર હરે,
0: સાધ કે સંગ ઇહા ઉઆ સુહેલા,
1: સાધ સંગ બિશરત હર મેલા,
0: જો ઈચ્છે સોઈ ફલ પાવે,
1: સાધ કે સંગ ન બિરથા જાવે,
0: પાર બ્રહ્મ સાધ નિધ વસે,
1: નાનક ઉદરે સાધ સુન રસે,
0: સાધ કે સંગ સુનો હર નાઓ,
1: સાધ સંગ હર કે ગુણ ગાઓ,
0: સાધ કે સંગ ન મંતે બિસરે,
1: સાધ સંગ સર પર નિસ્તરે,
0: સાધ કે સંગ લાગે પ્રભ મીઠા,
1: સાધુ કે સંગ કટ કટ ડીઠા,
0: સાધ સંગ પૈ આજ્ઞાકારી,
1: સાધ સંગત પૈ હમારી,
0: સાધ કે સંગ મિટે સબ રોગ,
1: નાનક